0: ᱪᱟᱥ ᱟᱠᱟᱲᱟ ᱦᱩᱭᱩᱜ ᱛᱟᱦᱮᱸ ᱥᱟᱱᱟᱢ ᱪᱟᱥ ᱟᱜᱮᱭᱟᱠᱚ ᱱᱟᱜ ᱢᱤᱫᱴᱟᱝ ᱟᱭᱩᱵ ᱩᱲᱤ ᱢᱚᱬᱮ ᱜᱩᱲᱤ ᱛᱟᱨᱟ ᱠᱚ ᱵᱟᱥᱤᱠᱟᱭᱮᱱᱟ ᱡᱟᱣᱜᱮ ᱞᱮᱠᱟ ᱪᱟᱥ ᱟᱠᱟᱲᱟ ᱨᱮᱭᱟᱜ ᱠᱤᱞᱤ ᱢᱤᱞᱤ ᱥᱤᱭᱟ ᱠᱚᱵᱚ ᱟᱭᱩᱢᱮᱭᱟ ᱱᱚᱣᱟ ᱫᱚ ᱦᱩᱭᱩᱜ ᱠᱟᱱᱟ ᱟᱵᱚᱣᱟᱜ ᱥᱟᱱᱛᱟᱲ ᱥᱚᱢᱟᱡᱽ ᱨᱮᱭᱟᱜ ᱟᱹᱨᱤᱪᱟᱹᱞᱤ ᱨᱮᱭᱟᱜ ᱢᱤᱫᱴᱟᱝ ᱟᱹᱰᱤ ᱢᱟᱨᱟᱝ ᱯᱚᱨᱚᱵᱽ ᱠᱟᱱᱟ ᱱᱚᱣᱟ ᱫᱚ ᱟᱵᱚ ᱥᱟᱱᱛᱟᱲ ᱥᱚᱢᱟᱡᱽ ᱨᱮᱭᱟᱜ ᱟᱹᱨᱤᱪᱟᱹᱞᱤ ᱨᱮᱭᱟᱜ ᱢᱤᱫᱴᱟᱝ ᱟᱹᱰᱤ ᱢᱟᱨᱟᱝ ᱯᱚᱨᱚᱵᱽ ᱠᱟᱱᱟ
1: ᱥᱩᱱᱤᱛᱟ ᱦᱟᱸᱥᱫᱟ ᱠᱟ ᱡᱚᱦᱟᱨ
0: ᱥᱟᱨᱤᱜᱮ ᱥᱩᱱᱤᱛᱟ ᱦᱟᱸᱥᱫᱟ ᱛᱤᱠᱤᱱ ᱮᱥᱚ ᱨᱟᱦᱟᱸᱥ ᱨᱮᱭᱟᱜ ᱠᱟᱹᱡᱤ ᱛᱤᱥᱤᱧ ᱪᱟᱥ ᱟᱠᱟᱲᱟ ᱨᱮᱞᱟᱝ ᱵᱮᱯᱴᱟ ᱠᱟᱱᱟ ᱛᱮ ᱟᱞᱟᱝ ᱪᱟᱥ ᱜᱮᱭᱟ ᱠᱚ ᱤᱥᱩ ᱵᱩᱜᱤᱱ ᱵᱩᱜᱤᱱ ᱪᱟᱥ ᱟᱠᱟᱲᱟ ᱨᱮᱭᱟᱜ ᱥᱮᱭᱟ ᱠᱚ ᱚᱸᱰᱮ ᱨᱟᱦᱟᱸᱥ ᱵᱟᱦᱟᱸᱥ ᱫᱩᱨᱟᱝ ᱠᱚ ᱚᱸᱰᱮ ᱤᱥᱩ ᱵᱩᱜᱤᱱ ᱵᱩᱜᱤᱱ ᱥᱚᱱᱫᱮᱥ ᱠᱚ ᱟᱭᱩᱢ ᱤᱫᱤ ᱠᱚ ᱞᱟᱹᱜᱤᱫ ᱞᱟᱝ ᱥᱮᱴᱮᱨ ᱵᱮᱴᱟ ᱠᱟᱱᱟ ᱱᱤᱢᱤᱛᱤᱧ ᱪᱟᱥ ᱜᱮᱭᱟ ᱠᱚ ᱟᱵᱚ ᱫᱤᱥᱚᱢ ᱨᱮ ᱢᱤᱥᱮ ᱫᱚ ᱥᱮᱛᱟᱜ ᱛᱮ ᱛᱤᱠᱤᱱ ᱡᱚᱢ ᱫᱚ ᱡᱮᱴᱮ ᱞᱚᱞᱚ ᱛᱟᱭᱤᱱᱮ ᱟᱸᱰᱚ ᱢᱤᱥᱮ ᱫᱚ ᱟᱹᱭᱩᱵ ᱩᱲᱤ ᱫᱚ ᱜᱟᱢᱟᱭ ᱛᱮᱭᱟ ᱜᱟᱢᱟᱭ ᱨᱤᱢᱤᱞ ᱞᱮᱠᱟ ᱛᱟᱹᱭᱩᱜ ᱛᱟᱱᱟ ᱢᱮᱱᱫᱚ ᱛᱤᱥᱤᱧ ᱫᱚ ᱟᱥᱲᱟ ᱫᱚ ᱮᱥᱚ ᱵᱩᱜᱤᱱ ᱞᱮᱠᱟ ᱜᱮ ᱛᱤᱥᱤᱧ ᱫᱚ ᱯᱟᱸᱡᱟ ᱠᱟᱰᱟ ᱢᱮᱱᱫᱚ ᱠᱟ ᱜᱟᱢᱟᱠᱤᱭᱟᱹ ᱞᱮᱠᱟ ᱮᱥᱚ ᱡᱮᱴᱮ ᱞᱚᱞᱚ ᱩᱥᱩᱢ ᱥᱮᱵᱟ ᱠᱩᱥᱤᱭᱮᱢ ᱜᱮ ᱟᱴᱠᱟᱨ ᱛᱟᱱᱟ ᱮᱥᱚ ᱵᱟᱞᱵᱟᱞ ᱜᱮ ᱟᱴᱠᱟᱨ ᱛᱟᱱᱟ ᱪᱮ ᱜᱟᱢᱟᱠᱤᱭᱟᱹ ᱞᱮᱠᱟ ᱚᱠᱟ ᱟᱴᱠᱟᱨ ᱛᱟᱱᱟ
1: ᱵᱤᱞᱠᱩᱞ ᱰᱚᱵᱨᱚ ᱡᱤ
0: ᱥᱩᱱᱤᱛᱟ ᱡᱤ ᱞᱚᱞᱚ ᱤᱢᱤᱭᱟᱹᱝ ᱜᱮᱭᱟ ᱟᱸᱰᱚ ᱜᱟᱢᱟᱣ ᱤᱢᱤᱭᱟᱹᱝ ᱜᱮᱭᱟ
1: ᱵᱤᱞᱠᱩᱞ
0: ᱤᱱᱫᱨᱤᱭᱚ ᱜᱮ ᱟᱯᱱᱟ ᱦᱚᱢᱚ ᱠᱚ ᱯᱩᱭᱩᱨᱮ ᱞᱟᱹᱜᱤᱫ ᱡᱚᱛᱚᱱᱮ ᱞᱟᱹᱜᱤᱫ ᱫᱚ ᱡᱚᱠᱟ ᱪᱤᱨᱜᱮᱞ ᱦᱩᱥᱤᱭᱟᱹᱨ ᱛᱮᱜᱮ
1: ᱡᱤ
0: ᱥᱟᱥᱛᱷ ᱞᱟᱹᱜᱤᱫ ᱫᱚ ᱩᱲᱩᱭ ᱛᱮᱜᱮ ᱫᱚᱨᱠᱟᱨ
1: ᱡᱤ ᱡᱤ ᱵᱤᱞᱠᱩᱞ ᱤᱥᱤ ᱟᱥᱟ ᱠᱮ ᱥᱟᱛ ᱠᱤ ᱦᱟᱢᱟᱨᇱ ᱡᱤᱛᱱᱮ ᱵᱷᱤ ᱠᱤᱥᱟᱱ ᱵᱷᱟᱭ ᱵᱮᱦᱮᱱ ᱦᱮᱸ ᱵᱚ ᱥᱩᱨᱚᱠᱥᱤᱛ ᱦᱚᱸᱜᱮ ᱢᱚᱥᱚᱢ ᱠᱮ ᱚᱱᱩᱥᱟᱨ ᱟᱯᱱᱮ ᱟᱯ ᱠᱚ ᱵᱟᱪᱟᱭ ᱨᱚᱠᱷ ᱨᱮ ᱦᱚᱸᱜᱮ ᱚᱨ ᱦᱟᱢ ᱥᱚᱢᱚᱭ ᱠᱚ ᱱᱟ ᱜᱟᱣᱟᱛᱮ ᱦᱩᱭ ᱰᱚᱵᱨᱩ ᱡᱤ ᱟᱡ ᱠᱟ ᱡᱚ ᱠᱟᱨᱡᱚᱠᱨᱚᱢ ᱦᱮᱸ ᱦᱟᱢ ᱡᱤᱥ ᱵᱤᱥᱚᱭ ᱠᱤ ᱪᱚᱨᱪᱟ ᱠᱟᱨᱛᱮ ᱦᱮᱸ ᱠᱤᱥᱤ ᱵᱤᱥᱚᱭ ᱠᱤ ᱪᱚᱨᱪᱟ ᱠᱟᱨᱛᱮ ᱦᱮᱸ ᱠᱟᱨᱡᱚᱠᱨᱚᱢ ᱢᱮ ᱥᱚᱵᱥᱮ ᱯᱮᱦᱞᱮ ᱛᱚ ᱟᱡ ᱵᱷᱤ ᱦᱟᱢ ᱮᱠ ᱠᱷᱟᱥ ᱵᱤᱥᱚᱭ ᱠᱚ ᱞᱮᱠᱟᱨ ᱜᱮ ᱦᱤ ᱪᱚᱨᱪᱟ ᱠᱟᱨᱮᱝᱜᱮ ᱚᱨ
0: ᱛᱤᱥᱤᱧ ᱪᱟᱨᱪᱟ ᱨᱮᱭᱟᱜ ᱵᱤᱥᱚᱭ ᱫᱚ ᱪᱟᱹᱥᱤ ᱟᱜᱟᱣ ᱠᱚ ᱢᱮᱱᱟᱜᱼᱟ ᱫᱷᱟᱱ ᱠᱤ ᱩᱱᱱᱚᱛ ᱠᱤᱥᱢ ᱠᱤ ᱠᱷᱮᱛᱤ ᱥᱟᱹᱨᱤᱜᱮ ᱥᱩᱱᱤᱛᱟ ᱡᱤ ᱮᱱᱮᱱ ᱵᱟᱵᱟ ᱪᱟᱥ ᱨᱮ ᱡᱚ ᱩᱱᱱᱚᱛ ᱠᱤᱥᱢ ᱨᱮᱭᱟᱜ ᱡᱚ ᱦᱟᱭᱵᱨᱤᱰ ᱠᱤᱥᱢ ᱨᱮᱭᱟᱜ ᱪᱟᱥ ᱠᱚ ᱢᱮᱱᱟᱜᱼᱟ ᱱᱤᱱᱟ ᱠᱚᱢ ᱮᱥᱩ ᱢᱟᱱᱚᱛ ᱢᱟᱨᱟᱝ ᱢᱟᱦᱚᱛᱚᱯᱩᱨᱱᱚ ᱡᱤᱱᱤᱥ ᱛᱮᱱᱮ ᱟᱸᱰᱚ ᱱᱤᱱᱟ ᱴᱟᱭᱤᱴ ᱴᱟᱭᱤᱴ ᱨᱮ ᱟᱯᱱᱟ ᱟᱥᱲᱟ ᱚᱱᱚ ᱡᱚᱞᱵᱟᱭᱩ ᱨᱮᱭᱟᱜ ᱩᱱᱩᱥᱩᱨ ᱦᱤᱥᱟᱹᱵ ᱛᱮ ᱠᱚᱢ ᱠᱟᱨᱪᱟᱨᱮ ᱠᱚᱢ ᱥᱚᱢᱚᱭᱨᱮ ᱠᱚᱢ ᱡᱟᱭᱜᱟᱨᱮ ᱤᱥᱩ ᱵᱩᱜᱤ ᱞᱮᱠᱟᱛᱮ ᱵᱟᱵᱟ ᱦᱩᱵᱟᱣᱟ ᱚᱸᱰᱮ ᱤᱱᱟᱹᱛᱮ ᱤᱥᱩ ᱯᱩᱨᱮ ᱥᱟᱨ ᱞᱟᱯᱟᱣ ᱱᱟᱢᱚᱜᱼᱟ ᱮᱱᱞᱮᱠᱟᱱ ᱡᱤᱱᱤᱥ ᱠᱚ ᱟᱵᱚ ᱫᱤᱥᱚᱢ ᱨᱮ ᱟᱵᱚ ᱠᱤᱥᱟᱱ ᱠᱚ ᱪᱟᱥᱵᱟᱥᱮ ᱨᱮ ᱱᱮᱛᱮ ᱩᱱᱱᱚᱛ ᱠᱤᱥᱚᱢ ᱨᱮᱭᱟᱜ ᱛᱮ ᱤᱥᱩ ᱯᱩᱨᱮ ᱞᱟᱯᱟ ᱠᱚ ᱱᱟᱢᱮᱭᱟ
1: ᱵᱤᱞᱠᱩᱞ ᱚᱨ ᱡᱮᱥᱮ ᱰᱚᱵᱨᱩ ᱡᱤ ᱟᱵᱷᱤ ᱥᱚᱢᱚᱭ ᱛᱚ ᱵᱤᱞᱠᱩᱞ ᱦᱟᱢᱟᱨᱟ ᱫᱷᱟᱱ ᱠᱤ ᱠᱷᱮᱛᱤ ᱠᱟ ᱦᱤ ᱦᱚ ᱪᱟᱞᱟ ᱦᱮ ᱚᱨ ᱵᱚᱦᱚᱛ ᱥᱟᱨᱮ ᱠᱤᱥᱟᱱ ᱵᱷᱟᱭ ᱞᱚᱜᱚ ᱱᱮ ᱟᱵᱷᱤ ᱵᱷᱤ ᱟᱵᱷᱤ ᱡᱚ ᱦᱮ ᱫᱷᱟᱱ ᱠᱤ ᱪᱷᱤᱴᱟᱭ ᱠᱟᱨ ᱪᱩᱠᱮ ᱦᱚᱝᱜᱮ ᱭᱟ ᱠᱟᱨ ᱵᱷᱤ ᱨᱮᱦᱮ ᱦᱮ ᱛᱚ ᱟᱜᱟᱨ ᱟᱯ ધાન કી ખેતી કરતે હૈ યા ઉસકી બમ્પર પેદાવાર કરતે હૈ તો સબસે મહત્વપૂર્ણ જો પહેલા કદમ હોતા હૈ અપને ક્ષેત્ર કી મિટ્ટી ઓર પાણી કી જો આવશ્યકતા હોતી હૈ યા ઉસકી ઉપલબ્ધતા કો દેખના યા સહી સે અગર ઉસકી ઉપલબ્ધતા હૈ તો આપ ઉન્નત કિસ્મો કા ચુનાવ કર સકતે હૈ ક્યુંકી સબસે જરૂરી હોતી હૈ કી અગર આપ